અને આપણા દિલો દિમાગ અને રગો રગની અંદર માસુમીન અલેમુસલામ તરફથી ને એવી દોરવણી અને કેળવણી આપણને આપેલી છે કે જુમેરાતની જે ફઝીલત છે, જુમેરાતના જે કરવાના કામો અને ક્રિયાઓ છે, એની ચર્ચા જિંદગીભર આપણે સાંભળતા આવ્યા છે. અને સાંભળી સાંભળીને એક એવી વસ્તુ તરફ આજનો યાદીના તોર ઉપર ધ્યાન ખેંચવું છે કે આપણને એ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે પણ જુમેરાત આવે, જુમેરાતની તારીખ આવે, તો જુમેરાત ખુદા તરફથી એક એવો સમય છે કે જેની અંદર આપણને બતાવવામાં આવ્યું કે જુમેરાત જે છે બાકીની મખસૂસિયાતની સાથે મરહુમો માટે પણ જુમેરાતને ક્યારે ક્યારે વકફ કરવી જોઈએ. અને જ્યારે મરહુમોની ચર્ચા આપણે કરીએ તો પોતમેળે આપણા સામે વસ્તુ જાહેર થઈ જાય કે મરહુમ સાથે અગર સૌથી વધારે જોડેલી કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ છે કે જેનું નામ મોત છે. મોતની ચર્ચા અને મોતની વાતો જે છે કરવી અને સાંભળવી ક્યારે ક્યારે આપણને પસંદ નથી હોતી. હાલાકે મારા તમારા નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એક એવું ફરમાન આપણા સામે પેશ કર્યું છે, જે ફરમાનનું પાલન કરતા આપણે આજે આ ચર્ચા કરવી છે. આ વાતોને આપણે ઝકેરીને કેરામથીને જિંદગીભર સાંભળતા આવ્યા છે, પણ યાદી હંમેશા મોમિનો માટે ફાયદાકારક છે. એટલા માટે આજે મરહુમોને પણ યાદ કરીએ અને સાથે સાથે મરહુમથીને જે જોડેલી વસ્તુ છે, યાને કે મૃત્યુ, યા ઉર્દુમાં કહીએ ઇન્તકાલ, મોત જે છે, અજલ જે છે, એની વાતો કરીએ. શા માટે આપણે તૈયાર નથી હોતા? એનું કારણ એ છે કે આપણી જે મજા હોય છે, જે લિઝતો હોય છે, ઠીક છે, એની અંદર આપણને આંચ આવે છે, એની અંદર આપણે ત્યાં એ વસ્તુને સાંભળવા બાદ દિલોની અંદર રંજ, વ્યાધિ, ચિંતાઓ જે છે એ શરૂ થઈ જાય છે. હું એ પ્રમાણે સવાલને, જેથી કરીને વિષય આપણને ગળેથી ને સરખું ઉતરી શકે એ પ્રમાણે પૂછું કે શેખ મોઈઝની મજલિસો સાંભળવા મજા આવે? અગર આ સવાલ કરે કે શેખ મોઈઝની મજલિસો સાંભળવાની અંદર લજ્જત મળે, મજા આવે, તો ઇન્શાલ્લાહ એકાદો કહે, બધા કહે કે ન કરે, પણ એકાદો એમ કહી દે કે હા મજા આવે, તો આજે જે છે ને, પહેલું તો એ વાત સાંભળવી જરૂરી છે અને સમજવી જરૂરી છે કે મજલિસો ન પડવી, ન સાંભળવી એ મજા માટે નથી હોતી. અને અગર એમાં થોડી ઘણી લજ્જત અને મજા મળી પણ જતી હોય તો ક્યારેક ક્યારે નબીએ કરીમે કહ્યું છે કે એ મજાઓને, એ લિઝતોને તોડો, એની અંદર કાપ પાડો. શા માટે? લો સાંભળો ફરમાને રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. આપ ઇરશાદ ફરમાવ્યું, કહ્યું, શુબુ મજલિસકુમ બે મુકદ્દરુલ લઝાત. એ મુસલમાનો, તમારી બેઠકોને, તમારું જમા થવું જે છે, તમારું એકઠું થવું જે છે, કોઈ પણ જગાએ તમે ભેગા થઈ જાઓ, જમા થઈ જાઓ, તો એ વખતે શું કરવું? શુબુ મજલિસકુમ બે મુકદ્દરી લઝાત. જે લજ્જતોને તોડવા વાળી છે, લજ્જતોની અંદર કડવાહટ નાખવા વાળી વસ્તુ છે, ઠીક છે, એની અંદર તમે ખમીરના તોર ઉપર એ વાતોને નાખી દો. કઈ વાતો? જે મુકદ્દરુલ લઝાત છે, લિઝતોને પાયમાલ કરવા વાળી છે, આપણી ભાષાની અંદર મજાઓને બરબાદ કરવા વાળી છે. ફકીલ યા રસૂલલ્લાહ, લિઝતોને બરબાદ કરવા વાળી કઈ વસ્તુ છે જેનો બેઠકોની અંદર નાખવાનો તમે હુકમ કરો છો? ફકાલ અલ મૌત, રસૂલે કહ્યું મોત. યાને રસૂલે ખુદાને પણ ખબર છે કે બેઠકોની અંદર, ઉર્દુનો એક શબ્દ વાપરું, બદમઝગી નાખવી હોય, યાને કે મજાને તોડવા વાળી વસ્તુ નાખવી હોય, તો એમાં વચમાં મોતની ચર્ચા શરૂ કરી દો તો તમે જોજો જેટલી લજ્જતો મળતી હતી, જેટલી મજા આવતી હતી, જેટલું આરામથી ને વાતોને સાંભળવાને આપણે તત્પર ને તૈયાર હતા, એની અંદર થોડો કાપ પડી જશે. પણ આ રસૂલનો હુકમ છે એટલે આપણે કરીએ, મોતની ચર્ચા કરીએ. સવાલ ઉત્પન્ન થાય છે કે જુમેરાત અને મરહુમોને યાદ કરવા છે અને મોતની ચર્ચા જરૂરી થઈ પડશે. મોત બરહક છે, હર કોઈ જાણે છે. આજનો સવાલ એટલો જ છે કે અબર આપણે અહલે બૈત અલૈહિમુસલામના બારગામાં એક પ્રશ્ન પૂછીએ અને એમનાથી ને ઉત્તરનો આશા રાખીએ, એક સવાલ પૂછીએ અને સવાલ બાદ જવાબની આશા રાખીએ. એ છે કે ઇસ્લામની અંદર રસૂલે

imani a imali musalami shu apone bataviu ke gairite marvuje ke virite marvuje azani muhtaram amarvani vat marorni vat kadach u etla mate sambhalvani tayar nathi ke allah subhanahu wa taala ni zat je che na I jare mara dilo dimag ni andar mati ne thodi hati jai che na etla mot ni vat ne swikarva ya sambhalva mate ya yaad karva mate hu tayar nathi دلیل اپوتم پروردگار عالم قرآن مجید ما قرآن مجید نو اوگر سایت مسورو چپٹر 59 شپیتر 59 سور حشر امنی انگلی اسمی آیت نی اندر ارشاد رو کیو بسم اللہ الرحمن الرحیم وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّهِ فَأَنْسَهُمْ أَنفُسَهُمْ અને તમે એવા લોકો જેવા ન બનો કે જે લોકો મે જેવણે અલ્લાહ સુબહાન વ તઆલાની જાતને ભૂલાવી દીધો છે અને જ્યારે અલ્લાહની જાત ભૂલાઈ જાય નતીજો શું થાય ખુદાએ કહ્યું ફઅનસાહુમ અનફુસહુમ તો નતીજો એ થાય કે ખુદાવંદ કરીમ એ જે ખુદાને ભૂલી જાય છે એની અંદર એક વસ્તુ આવી જાય છે કે અલકુમ ખુદ પોતે પોતાને ભૂલી જાય છે અને જ્યારે બંદો ખુદાને ભૂલી જાય તો એવો મોકો આવી શકે એમ છે કે બંદો ખુદ પોતાની જાતને ભૂલી જાય એ પછી ખુદાએ કહી દીધું ઉલાઇક હુમુલ ફાસિકૂન આ એ લોકો છે કે જે ખુદાને પણ ભૂલી ગયા છે નતીજામાં ખુદ પોતાની જાત અને જાતને ભૂલી જાય છે અને આ લોકો ફાસિકૂન છે યાની કે રસ્તો સાવ ભૂલી જ ગયા છે ભટકી ગયા છે પણ અઝીઝો આપણે વિચાર કર્યો આયતોને આપણે સાંભળેલી છે કદાચ મારાથી ને સાંભળેલી હોય કે ખુદાએ કહ્યું અને વલા તકુનુ કલ્લઝીના નસુલ્લાહ અને એવા લોકો જેવા ન બનો કે જે અલ્લાહને ભૂલી ગયા છે તો અને પહેલા કઈ હોવું જોઈએ ના તો છે 18મી આયત છે આપણે 19મી પડેલી ના એ જ સૂરાની ચેપ્ટર 59 વર્સ નંબર 18 واحد آیت سے قرآن مجید میں پورا قرآن مجید نی اندر 6236 آیتوں میں ایک آیت سے ماری نظر میں کہ جیما تقوی نو الیک تقوی نو حکم پرہیزگاری نو الیک پرہیزگاری نو حکم خدائے بے بار ایک جج آیت نی اندر ناکھی دیتو انے پر صاحبان ایمان تھے ارشاد رب العزت تھے 59:18 کہ بسم اللہ الرحمن الرحیم یا ایو الذین آمنوا اتقوا اللہ ای صاحبان ایمان ای ایمان لا بابارو پرہیزگاری پروردگار عالم نے اختیار کر لیو اتقوا اللہ پچھی شو کہیو ولتنظر نفس ما قدمت لغد واتقوا اللہ انے ہر ایک نفس نی یہ جواب داری چھے کہ تپاس کرے اے ونے کال ماٹے شو تیاری کرے لی چھے انے خدا خوب جانے چھے کہ تمہیں شو شو عمل کرینے آو شو عزیزان محترم معلوم پڑیو કે જ્યારે ખુદાએ મોમિનોને યાની કે આપણે બધાયને હુકમ આપ્યો કે તમે તપાસ કરો કાલ માટે તમે શું તૈયારી કરેલી છે એ કાલનું નામ શું છે એ કાલનું નામ છે મોત બાદની જિંદગી તો હવે આપણને સવાલ કરવો છે અહલે બેત અને મુસલામની બારગામાં આ દીનથીને આ મઝહબથીને દીન ઇસ્લામથીને કે અગર આ તૈયારીનો હુકમ અમને દેવામાં આવ્યો છે તો એ તૈયારી માટે શું સ્થિતિ કરવી જોઈએ કઈ હાલત મારી તમારી હોવી જોઈએ તો એનો જવાબ પણ ખુદા આપશે તકવાનો હુકમ આયતની અંદર બે વાર હતો ના હવે જો તકવાની વાત આવે તો તકવાની મજલિસો સેંકડો ઉલમાએ કિરામ ઝાકિરીને કિરામ તીને મેં અને તમે સાંભળેલી છે તકવા અજીબ વસ્તુ છે આ અજીબ આયત ارشاد رب العزت ہے سورہ آل عمران قرآن مجید نو تریجو سورہ ہے نشان سے 102 چپٹر 3 ورس نمبر 102 شپیتر 3 ورس 102 اما اعلان تیو سے خدای کہیوں بسم اللہ الرحمن الرحیم واتقوا اللہ حق تقاته ولا تمتن الا وانتم مسلمون خدا نا تقوی نے جے پرمانے تقوی اختیار کروانو حق چھے એ હકની સાથે તકવાને પ્રાપ્ત કરી લ્યો હાસિલ કરી લ્યો વલા તમુતુન ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન અને ન મરો ન મરશો ક્યારે પણ મોત તરફ આગળ ન વધશો ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન જ્યાં સુધી કે તમે ખુદ પોતે પોતાને અલ્લાહના હવાલે ન કરી દો સરે તસ્લીમની અંદર સરને ઝુકાવી ન દો વલા તમુતુન અઝીઝાની

ખુદાવંદી કરીમ આયતની અંદર પણ તકવાનો હુકમ અને પછી કહે છે એવું તકવા કે જેવો તકવાનો હક છે અને મરજો ના એટલે આપણે કહીએ ને ખુદાને ખુદાય મરણ થોડા અમારા હાથમાં છે મોત થોડી અમારી હાથમાં છે તો મતલબ એ થયો કે ખુદાને આપણે સવાલ કરવાનો હક છે ખુદાયા કેવી રીતે મરીએ ક્યા સંજોગમાં મરીએ કેવી સ્થિતિની અંદર મરીએ અઝાને મહતરમ ખુદા જ્યારે ભૂલાઈ જાય ને આપણે ખુદાને કઈ રીતે ઓળખીએ છીએ આપણે અગર સમાજની અંદર કોમની અંદર પૂછીએ તો બધે ખુદાને ઓળખે છે હર કોઈ કહે છે ખુદા કોણ છે જવાબ આવશે ગફુર રહીમ છે ખુદા કોણ છે રહમાન છે ખુદા કોણ છે રહીમ છે ઠીક છે ખુદા કોણ છે કુદ્દુસ છે ખુદા કોણ છે નમાઝો પડીએ છીએ સુભાન છે ખુદાના ઘણા નામો છે અને કોઈની અંદર થોડી ઘણી હિંમત પણ વધી જાય તો એ કહી દે કે ખુદા શદીદુલ ઇકાબ છે ખુદા ઝુંતકામ છે આ નામો બધે આવડે આ બધી ખુદાની વ્યાજબી ઓળખાણો છે અને પહેચાન છે પણ ખુદા બંદી કરીને આપણને એ પણ કહે છે કે મુસલમાન ધ્યાન રાખજે તું મને ફકત અને ફકત આ નામોથી ઓળખે છે મારી એક એવી ઓળખાણ છે કે જે ક્યારે ક્યારે કદાચ તું ભૂલી ગયો હોય અને ખુદાની કઈ ઓળખાણ છે ખુદ આ ઓળખાણ ખુદ ખુદા પોતે આપે છે આપણને ક્યાં કુરાન મજીદમાં અને આ પણ કહેતો જાઉં એક એવા સૂરાની અંદર કે જે સૂરા માટે ખૂબ રસૂલે કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમે ભાર આપ્યો છે સૂરે મુલ્ક કુરાન મજીદનો 67મો સૂરો ચેપ્ટર 67 શાપિત્ર 67 પહેલી આયતની અંદર વર્સ નંબર 1 એલાન રબુલ ઇઝ્ઝતે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ તબારક અલ્લાઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લી શયઇન કદીર બાબરકત છે ઝાત કે જેના કબ્જા કુદરતની અંદર મિલકિયત એની છે તબારક અલ્લાઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લી શયઇન કદીર અને હરેક વસ્તુ ઉપર કાબુ ધરાવે છે કુદરત રાખે છે ખુદા પોતાની વાત કરે છે ને પોતાની પહેચાન અને ઓળખાણ આપે છે બાબરકત છે ઝાત કે હુકુમત એની ચાલે છે બાબરકત છે ઝાત કે હરેક તાકાત એના હાથનો કમાલ છે એની કમાલની વાત છે એની તાકાત છે એની પોતાની કુદરત છે વહુવા અલા કુલ્લ શયઇન કદીર હરેક વસ્તુ ઉપર અગર કુદરત ધરાવે છે તાકાત ધરાવે છે જોર ધરાવે છે તો એ અલ્લાહ સુબહાનહુ તઆલા છે ખુદા કહે છે હું છું એ હું પણ આ ઓળખાણ ખતમ થઈ ગઈ આ પહેચાન ખુદાની ઓળખાણ આપણને જે કરાવી હતી ખતમ થઈ ગઈ જવાબ છે નહીં શા માટે કારણ કે આ જ સૂરાની અંદર બીજી આયત આગળ વધે છે અને આયતની શરૂઆત આપણને વાતની દલીલ આપે છે કે આ બીજી આયત જે છે એ પહેલી આયતનો ભાગ હોવો જરૂરી છે શા માટે એલાન થયું 67 વર્સ નંબર 2 67 આયતનું નિશાન 2 શું કહ્યું કહે પછી કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا أنا بتيجي عزيز الغفور إيه ملكية فقط إني نتي طاقة فقط إني نتي إني هور أركان خداي آبر آي بي الذي خلق الموت والحياة એ છે ખુદા કે છે મને ઓળખું હું એ પણ છું કે જેણે મૃત્યુને પેદા કર્યું ખલક કર્યું અને જિંદગીને પણ પેદાઓ ખલક કરી જેથી કરીને તમારું ઇમ્તિહાન લેવામાં આવે પરીક્ષાની અંદર તમને નાખવામાં આવે તપાસ કરવામાં આવે કે તમારા મતીને સારામાં સારા અમલ કરીને અમારી બારગામાં કોણ આવે છે તો અઝાને મહતરમ ખુદા અગર ભૂલાઈ ગયું હોય તો ખુદાની આ ઓળખાણને ન ભૂલીએ કે એ છે કે જે મોત અને જિંદગીને પેદા ખલક કરવાનો છે તો આપણે સવાલ કરવો છે ને કે કેવી રીતે મરીએ ક્યાં સંજોગની અંદર મરીએ સારામાં સારું મોત આપણે કોઈને કહીએ કે સારામાં સારું મોત કયું તો હવે જુમેરાતની વાત આવે તો આપણને કહેવામાં આવ્યું છે કે જુમેરાતના કોઈ ગુજરી જાય એટલે સારામાં સારી મોત કોઈ કોઈ પાક સફરની અંદર ગુજરી જાય તો કેટલી સારી મોત કોઈ મુનાસિબ તારીખની અંદર કોઈનું મૃત્યુ થઈ જાય તો આપણે કહીએ કે કેટલી સારી મોત પણ એ આપણા હાથમાં છે આપણા હાથમાં નથી ખબર કોઈને ક્યારે એનો અંત

આવશે. ખરાબ મોતની વાત કરીએ તો એની રિવાયતોની અંદર ઉલ્લેખ છે, પણ આપણે આપણી વાત કરીએ સામાજિક વાત. કોઈને પૂછો ખરાબ મોત શું, તો કોઈ તમને કહે કે ટ્રકના નીચે કોઈ આવીને પીસાઈ જાય ને એનો ખીમો થઈ જાય એટલે ખરાબ મોત. રાતના ડાકુઓ ચોર ઘરની અંદર આવીને દાખલ થઈને માથા ઉપર યા શરીર ઉપર ગન અથવા તો પિસ્તોલનો વાર કરે અને બંદૂક અલ્લાહની રહેમતે પહોંચી જાય, કેટલી ખરાબ મોત. કોઈ ઝેરીલો કૂતરો યા સાપ આવીને કરડી જાય અને એના બહાર પછી મોત આવી જાય, કેટલી ખરાબ મોત. પણ એ આપણા હાથમાં છે નથી? આપણા હાથમાં ન સારી રીતે મરવું આપણા હાથની અંદર, જેને આપણે સારી મોત માનીએ, ન ખરાબ મોત આપણા હાથમાં જેને આપણે ખરાબ મોત માનીએ. તો કેવી રીતે મરીએ? આખરકાર આ સવાલનો જવાબ કઈ રીતે આપીએ? તો આ સવાલનો જવાબ મારા તમારા ચોથા ઇમામે આપ્યો છે. ક્યારે? ચોથેમાં ઇમામે ઝૈનુલ આબિદીન સૈયદ સાજિદી અલી સલામને પૂછવામાં આવ્યું, કહ્યું અપના રસૂલિલ્લાહ મા ખૈરુ મા યમૂતુ અલૈહિલ અબ્દ, મા ખૈરુ મા યમૂતુ અલૈહિલ અબ્દ, ફરઝંદે રસૂલ બતાવો સારામાં સારી મોત કઈ છે કે જેના ઉપર બંદો મરે. તમે જોજો ત્યાં ઓલા ટ્રકની વાત ને જુમેરાતની વાત ને શબે કદ્રની વાત ને આશુરની વાત એ નહીં આવે. યબ્ન રસૂલ મા ખૈરુ મા યમૂતુ અલૈહિલ મૌત અલૈહિલ અબ્દ, સારામાં સારી મોત કઈ છે? ચોથા ઇમામે જવાબ આપ્યો. બસ એમના સહાબીઓ શાગીર્દો બેઠા છે. ચોથા ઇમામ આગળ વધીને બયાન કહ્યું, અયકુના કદ ફરઘ મિન ઉબનિયતિ વદુવરે વકુસુરે, કયું સારા મસારી મોત બંદાની એ બની શકે છે કે જ્યારે બંદો એની જિંદગીની અંદર એના બધા ઝૂંપડાઓને બનાવી લે. કદ ફરઘ મિન ઉબનિયતિ, ઉબનિયા બિનામાંથી આવે છે, એટલે કે ઘરને બાંધવું. પણ ઉબનિયા કેને કહેવાય? નાનકડું ઘર, જેને આપણે ઝૂંપડું કહીએ. અયકુના કદ ફરઘ મિન ઉબનિયતિ વદુવરે, અને પછી ઝૂંપડાઓ જ ન બાંધી લીધા હોય જિંદગીની અંદર, દુવરને પણ બાંધી લીધા હોય એટલે ઘરોને પણ બાંધી લીધા હોય. આટલું જ નહીં, ચોથેમાં આગળ વધ્યા, ઓ કુસુરે, અને મહેલોને પણ બાંધી લીધા હોય. એટલે આપણા પાસે ત્રણ જાતના મકાનો યા ઘર આવ્યા, નાનકડું ઝૂંપડું, પછી નાનકડું ઘર દુવર વાળું એટલે ફ્લોર વાળું દુવરે, અને પછી કુસુર મહેલ. તો આ એટલે શું ભાઈ? એટલે આપણે હવે જમીન ખરીદવા નીકળીએ એમ ને, પેલે એક ઝૂંપડું બનાવીએ ક્યાંક, એ પતી જાય, પછી બીજી જમીન મળી અથવા તો યા જ ઝૂંપડાને ખતમ કરી ને ઘર બનાવીએ, અને પૈસા એ હોવા જોઈએ, ચલો છે એમ લેખો, એ પતી જાય પછી એને તોડી ફોડીએ બીજી જમીન ઉપર જઈને એક મહેલને બાંધો, કસર કસર, હા મોટું મહેલ બાંધીએ. આ છે આનો મતલબ. અઝાની મહતરમ આપણા જેવા ત્યાં બેઠા હતા, ચોથા ઇમામની બારગામાં, યબ્દ રસૂલલ્લાહ એટલે શું? આ બનાવવાની વાત હોય તમને યાદ છે, ઇમામોનો હરેકનો એક કોલ આપણે સાંભળ્યો છે, પણ આપણે આજે જનાબી અબુ ઝર અલૈહિસ્સલામ યાદ કરી. જનાબી અબુ ઝરને જ્યારે પૂછવામાં આવ્યું, અને એણે પણ રસૂલે કરીમથી ને જ સાંભળ્યું હતું, કે અબુ ઝર અમે કેમ મોતથી ને ભાગીએ છીએ, અમે શા માટે આ મૃત્યુથી ને અણગમો રાખીએ છીએ? તો આપનો જવાબ ને ઇમામો અલીમુ સલામનો જવાબ એક જ. આપનો જવાબ શું હતો? કયો કદ અમરતુમ દુનિયા વખરબતુમ આખરા, કયો તમે બધું બનાવ્યું, બધું બાંધ્યું, આબાદ કર્યું, તમે આ દુનિયાની અંદર હરેક વસ્તુને આબાદ કરેલી અને આખરતને ખરાબ ખંડેર રાખ્યું, ત્યાં માટે કાંઈ ન બનાવ્યું. હા અબુ ઝર તમે શું કહો છો? અહીંયા અમને અમારા ચોથા ઇમામ કહે છે કે સારામાં સારી મોત બંદાની એ છે કે પેલે જોઈનું ઝૂંપડું બનાવી લઈએ, પછી એના દુવર ઘરોને બનાવી લઈએ, અને પછી મહેલોને બનાવી લઈએ, તો આ સારામાં સારી મોત છે. ને તમે અમને કહો છો કે અમે મોતથી એટલા માટે ભાગીએ છીએ રસૂલો ઇમામોની હદીસોની રોશનીની અંદર, કે અમને મોતથી અણગમો એટલા માટે છે કે અહીંયા બધું બનાવીએ છીએ, તો આ શું કહો છો તમે? અઝાન મહતરમ, આ ઝૂંપડા બનાવવા, આ ઘરો બનાવવા, આ મહેલો બનાવવા, એ આ દુનિયાની વાત નથી થઈ રહી.

جو تیمان بعد ما پوچھ سے انی سوال کر سے انی سوال نو جواب آپ شے کہ مولا شون کہوا چاہے چھے جاری امام میں کہی دیدو نا سارا مساری موتے چھے ان یکون قد فرق من ابنیتے و دورے و قصورے تو یہ وقتے صحابیو بیٹھا تھا نا اے کے آوی نے فرزند رسول نے سوال کر لی دو و کیف ذلك اکی بھی ریتے ابن رسول اللہ کہ جپڑاؤں بناوی لیے گھروں بناوی لیے محلوں نے بناوی لیے جے پرمانے چوتھا امامے ترار وستو نو ذکر کریو تو جپڑو گھر محل ایج پرمانے چوتھا امامے کہیوں کہیوں جپڑا نو مطلب الگ گھر نو مطلب الگ محل نو مطلب الگ فرزند رسول آنو مطلب شو چھے اعلان کریو پہلا نی بات کہ دنیا تھی جائے તો એનું ઝૂંપડું બાંધી લીધું હોય એનાથી ને ફારિગ થઈ ગયો હોય હવે એમાં કઈ બનાવવાની એને જરૂર ન હોય પહેલું કહ્યું અયકુન મિન ઝુનુબિહી તાઇબા કહ્યું ઝૂંપડું બાંધી લેવું ને બનાવી લેવું ને ઝૂંપડાથી ને ફારિગ થઈ જવું એ છે કે બંદો દુનિયાથી જાય એને મોત આવે તો એવી હાલતની અંદર આવે એવા આલમની અંદર આવે તોબા કરતો કરતો ને તોબા કરીને દુનિયાથી ને જાય અઝીઝાને મહતરમ આ મોતની ઘડી જે છે એના માટે બધી આયતો હું નહીં પડું કુરાન મારું જ નથી તમારું વાલા સાંભળનારો તમારા બધાનું છે આપણા બધાનું છે આપણે બધા મુસલમાન છીએ આ કિતાબ ઉપર મારું તમારું ઈમાન છે તો કુરાન ખોલશો જ્યાં સુધી મારી નજર છે કુરાન મજીદ ઉપર ત્રણ એવી આયતો છે કે જે મોતની અણી અને ઘડી ઉપર એ કાર્યો યાદ આવશે મને ને તમને અને તોબા બધા માટે નથી ચોથા ઇમામે કહ્યું સારામાં સારી મોત કઈ ઝૂંપડાથી ખાલી થઈ જા ઝૂંપડાથી ને ફારેગ થઈ જા એટલે શું કે તોબા કરીને દુનિયાથી જા પણ તોબા બધા માટે નથી મોતની ઘડી ઉપર ઘણી વસ્તુઓ યાદ આપશો હું નિશાનો આપું છું કુરાન તમે ખોલશો ઇન્શાઅલ્લાહ તઆલા પહેલી આયત سورة نساء آيات الدار chapter 4 verse number 18 شاپتر قات بقصد دزويت چوتو سورو الدار مي آيات تپاس کري لے جو خدا اے کہیوں موت نا وقت توبا بدھائی ماتے نتھی شا ماتے نتھی کے بھی ریتے نتھی اے وانچو پڑو سمجھو تمارو کام گھرو گھر کہنا کم تھا شے قرآن کھلو پڑشو بیجو نشان سورة مؤمنون اپنے مؤمن چھے نا قرآن مجید دو 23 مو سورو chapter 23 شاپتر 23 બે આયત પડવાની વર્સ નંબર 99 અને 100 ત્યાં પણ ખુદા કહેશે કે બંદો જવા નહીં માગે ઠીક છે અમુક વસ્તુ એને યાદ આવશે ક્યારે મોત નીકળી ઉપર ત્રીજી આયત સૂરે મુનાફકુન કુરાન મજીદ નો 63 મો સૂરો ચેપ્ટર 63 આયત નિશાન 10 વર્સ નંબર 10 પડજે મુસલમાન વાંચજે કુરાન મજીદ ને ખોલજે ખબર પડશે એ વખતે પણ ઘણી વસ્તુઓ યાદ આવશે આ કેના માટે છે મોતને બહેતર બનાવવા માટે દુનિયાથી એવા આલમની અંદર જઈએ કે મારી તમારી મોત બહેતરીન મોત થાય યાની કે જિંદગી એ પ્રમાણે વિતાવું કે જેથી કરીને આ જિંદગી બાદનો જે સફર છે એ કામયાબ સફર રહે બીજું મૌલા ઘર બનાવે એટલે શું તો ચોથે મામી જવાબ આપ્યો કહ્યું વાલલ ખૈરાતે મુકીમા અજીબ વાલલ ખૈરાતે મુકીમા આપણે ખૈરાતની વાત કરીએ એટલે ખૈરાત એટલે આપણને બસ ઓલું ઇન્ફાક જ દેખાય ના હઝરતે ફુલુસ અલીસલામ પણ મારી તમારી ગુજરાતી ઉર્દુનું ખૈરાત છે ઇસ્લામી ભાષાની અંદર કુરાનની ભાષાની અંદર ખૈરાત ફક્ત દે એ પણ છે એ દેવાની વાત જ નથી ખૈરાતની અંદર પૂરો સમાવેશ નેક કાર્યોનો છે યાની દુનિયાની અંદર હું એવી રીતે કોશિશ કરું કે જેમ બને એમ મારા કાર્યો હર કોઈ નાના મોટા કાર્યો જે છે કેવા હોય એ કાર્યો સારા હોય યાદ છે ઓરી આયત 67 વર્સ નંબર 2 67 મો સૂરો આયત 2 ખુદાએ કહ્યું મને ઓળખો આ મોતને

એના માટે તો ખલ કર્યું છે કે તમારા માંથી સારામાં સારો કાર્યો કરીને મારી બારગામાં કોણ આવે છે. મૌલા, મહેલો બનાવવા એટલે શું? પહેલું હતું અહીંયા કુના મિંદુ બી તાયબા પોતાના ગુનાઓથી તૌબા કરીને જાય. બીજું વાલલ ખૈરાતી મુકીમા, સારા કામોની અંદર મુસ્તમર, હંમેશ માટે સારા કામોને કરતો રહે. ત્રીજું વયરિદુ અલલ્લાહ હબીબન કરીમા, ખુદા તરફ જ્યારે પાછો જાય ના, યાદ છે મજલિસ આપણે પડેલી છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજઉન, વન યરિદ અલલ્લાહ હબીબન કરીમા. અને દુઆર બાદ કુસૂર ને બનાવે, મહેલો ને બનાવવાનો મતલબ એ છે કે ખુદાની બારગાહમાં જાય તો એ પ્રમાણે જાય કે હબીબ હોય ખુદાનો, કરીમ હોય દેવાવાળો પણ હોય, ઉદારતાવાળો. અઝાન મુહતરમ, હું નહીં આપું જવાબ, તમને કામ કરવાનું છે. અગર મારા તમારાથી પૂછવામાં આવે કેના પાસે ખાતરી છે કે ખુદા મારાથી મોહબ્બત કરે છે, ખુદાનો હું ચહીતો બંદો છું, ખુદા પોતાની હરેક મખલુકથી મોહબ્બત કરે છે, પણ મારાથી કરે છે એ સવાલ છે. મારાથી કરે છે નથી ખબર. ખુદા એલાન કર્યું છે કે આ બંદા તું મોહિબ થઈ જા, મોહિબનો દાવો કર, હું તને મહેબૂબ બનાવી દઈશ. તું મોહબ્બત કરવા વાળો બની જા, હું તને મહેબૂબ બનાવી દઈશ, તારાથી ને લોકો મોહબ્બત કરવા લાગશે. અઝીઝા ને મહતરામ, અને ચોથા ઇમામ એ શું કહ્યું હતું? અન યરિદ અલલ્લાહ હબીબન કરીમા, ખુદા એનાથી ને મોહબ્બત કરવા. શું કરવાનું છે એ તમને કામ છે. એલાન, કુરાન ખોલવું પડશે. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો, ચેપ્ટર 3 વર્સ નંબર 31, શાપિત્ર 3 વર્સ 30, પડજો વાંચજો, માલુમ પડશે કે ખુદાના હબીબ બનવા માટે શું કરવું પડે. એ આયત પડશો તો ખબર પડશે. તો અઝીઝા ને મહતરામ, આજની આપણી તકરીરની અંદર કેવી રીતે મરવું, સારી મોત કેને કહેવાય, એ ચોથા ઇમામે આપણને બતાવ્યું. તૌબાની વાત આવેલી, સારા કામની વાત આવેલી, ખુદાના મહેબૂબ હોવાની વાત આવેલી. અઝીઝ અલી મહતરમ, આ બધી વસ્તુ અહલે બૈત અલી મુસલામના ખાનદાનમાંથી ને લગલે અને પગલે આપણને આ સબકો મળે છે. આનો સબક આજે હું ચાહું છું કે આપણે જનાબે સૈયદા ફાતિમતુ ઝહરા અલૈહા સલામની જાતને યાદ કરીએ તો ખબર પડશે કે બીબીની જિંદગીમાં આ બધું મળે છે. મારા તમારા બીજા ઇમામ ઇમામ હસન મુશ્તવા કહે છે કે હું માને જ્યારે જોતો તો હંમેશા મુસલ્લા ઇબાદત ઉપર, કઈ હાલતમાં? હત્તા તતવરમા કદમા. મેં એ પ્રમાણે માની ઇબાદત કરતા જોયા છે કે એમના પહેરો જે છે સોજી જતા હતા. આ ખુદા સાથેનો રિશ્તો છે જનાબે સૈયદા. ખૈરાતની વાત કરીએ, અગર લેણા દેણાની વાત કરીએ તો ત્યાં પણ આપણે જોઈએ બીબી પાક અલૈહિસ્સલામની સીરતને જોઈએ. શાદીની રાતના શાદીનું જોડું હાજત મને આપી દે છે. જંગમાંથી ને માલે ગનીમત કાંઈ પણ આવે તો એમાં માલીને પૂછતા કે ક્યાં ગયું બધું, જ્યારે બીજાને આપી દેવાની વાત આવતી તો સજદા એ શુક્રની અંદર જતા. અલ્હમ્દુલિલ્લાહ, આ છે બીબી પાક. આ બીબી પાક બહુ જ નાની વય જિંદગીની અંદર વિતાવેલી છે, પણ કેવા આલમની અંદર કેવી મઝલૂમી છે આ બીબીની, એ પણ હંમેશા મોતને યાદ કરતા હતા. એટલા માટે તો મૌલાએ કાયનાતથી ને વસિયતો કરેલી હતી. એમાંની એક વસિયત કદાચ આપણે ન સાંભળેલી હોય, પણ મેં એક તાલીબે ઇલ્મથીને અને એ પણ એક બુઝુર્ગ આલિમે દીનથી ને સાંભળેલી વાતને બયાન કરેલી છે. આ વસિયતોની અંદર એ પ્રમાણે મળે છે કે જનાબે સૈયદા અલીહ સલામે મૌલાએ કાયનાતથી કહ્યું હતું, યા અબલ હસન ادفنني ليلى واغسلني ليلى تو اغسلني ليلى وادفنني ليلى. اي مارا والي જ્યારે મને ગુસલ આપો ના તો એ રાતના અંધારામાં આપશો, અને જ્યારે મને સુપુર્દે ખાક કરો અને મને દફન કરો તો એ પણ રાતના અંધારામાં આપશો. હું કહીશ, એ બીબી તમે શા માટે આવી વસિયત કરો છો? અને રાતના દફનાવાની વાત શાયદ સમજવામાં આવી જાય, પણ આ ગુસલની વાત પણ રાતની શા માટે તમે વસિયત કરો છો? તો શાયદ તારીખ મને જવાબ આપે કે બીબી આ વસિયત શા માટે કરેલી હતી. હા, અઝિયત એ પ્રમાણે વસિયત એ પ્રમાણે કરેલી હતી, કારણ કે તારીખે બયાન કર્યું ના કે

अरे मौलाए कायनात बीबी पाक अलैहि सलाम ने गुसल आपी रहा था तो एक मौको आवियो हतो कि जारे मौला सारो कतार रड़ता हता अने कोई आवी ने जारे सवाल करियो हतो या अमीर अल मुमिनीन तमे शुजा बहादुर सिपाही सब्रनु मलकान तमारा हाथ मा छे तमे शा माटे सबर नथी करता तो त्यारे मौलाए जवाब आप्यो हतो कयो शू करू अरे जारे बीबी ने गुसल आपी रह्यो हतो तो मारी नजर एमना ખમો ઉપર પડેલી અરે મારી બીબીએ ક્યારે મારાથીને શિકાયત ન કરેલી હા એમની પસલીઓ આજ સુધી જખમી છે હવે સમજાય છે શાયદ બીબીએ એટલા માટે આ હુસલની રાતની વસિયત કરેલી હોય કે મૌલાની નજર એમના ઉપર ન પડે અલા લાનતુલ્લાહ અલ કૌમ الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره.